નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આકાશવાણી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 MHz પર. આજે સોમવાર, તારીખ 29 જૂન 2026, જેઠ સુદ પૂર્ણિમા, વિક્રમ સંવત 2082. સમય થયો છે 5:57. આજની આ પ્રાતકાલીન પ્રસારણ સભામાં આપ સૌ શ્રોતાઓનું સ્વાગત કરે છે આપની રેડિયો સખી પલક ત્રિવેદી, આપ મંગળ ધ્વનિ સાથે.

આજનો સુવિચાર. મહાત્મા ગાંધી કહે છે, મારી ભક્તિપૂર્ણ શોધે મને ઈશ્વર સત્ય છે ના પ્રચલિત મંત્રથી, એની જગ્યાએ સત્ય જ ઈશ્વર છે એવો વધુ ગૂઢ મંત્ર આપ્યો.

આકાશવાણી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારના 6 વાગી રહ્યા છે. થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર સાંભળશો, ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વિકો વજ્રદંતી.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: खुद आप।
1: नमस्कार, आकाशवाणी समाचार सिंपल ठक्कर वांचे छे। सौप्रथम मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી। ગુજરાતના વડોદરા ખાતે 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે। વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો। અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી। આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા। નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો। ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી।
2: સેશલ્સ કી યાત્રા કા સંદેશ સ્પષ્ટ હૈ, ભારત એસે હિન્દ મહાસાગર કી કલ્પના કરતા હૈ જહાં સમુદ્રી સુરક્ષા કે સાથ આર્થિક સમૃદ્ધિ ભી બઢે, જહાં હમારી સાઝેદારી આકાર નહીં આપસી સમ્માન ઓર વિશ્વાસ પર આધારિત હો, ઓર જહાં હમ હર દેશ કે પાસ પાસ નહીં સાથ સાથ ચલે।
1: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા। ગુજરાતમાં 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે। મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે। સાંભળીએ એક અહેવાલ।
3: 150 से अधिक विशेषज्ञ और जापान, सिंगापुर, यूएई, यूक्रेन और रवांडा जैसे भागीदार देशों के प्रतिनिधि मध्य गुजरात के आर्थिक विकास पर मंथन करेंगे। इसके साथ ही सम्मेलन में आयोजित भव्य प्रदर्शनी के 150 से अधिक स्टॉल स्थानीय एमएसएमई, उन्नत तकनीकी स्टार्टअप और अमूल एवं जीएफएससी जैसे बड़े उद्यमों की क्षमता और नवाचार को प्रदर्शित करेंगे। अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે। આ કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં શરૂ કરવામાં આવશે। આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રથમ 3 વર્ષ વ્યાપક સંભાળના દર્શન પર આધારિત છે। તેનો ઉદ્દેશ્ય જન્મથી 3 વર્ષ સુધીના બાળકોને ઘરની નજીક વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે। આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ અને નાના બાળકો માટે હાલના ઘર આધારિત સંભાળ કાર્યક્રમોને એકીકૃત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ધ્યાન અને નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આપવામાં આવશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસના એથેન્સમાં ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એસેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન્સ અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિક્સે જણાવ્યું છે કે ગત બુધવારે વેનેઝુએલામાં આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થઈ ગયો છે। 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ પછી વેનેઝુએલામાં શનિવારે દક્ષિણ અમેરિકન દેશના મધ્યપ્રદેશમાં 4.1ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયો હતો। આ આપત્તિથી 3238 લોકો ઘાયલ થયા છે અને 3142 પરિવારો પ્રભાવિત થયા છે। હજારો લોકો હજુ પણ શોધ અને બચાવ કામગીરીમાં 24 કલાક કામ કરી રહ્યા છે। બચાવ ટીમો દરિયાકાંઠા અને પર્વતીય પ્રદેશોમાં અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચી રહ્યા છે। અમેરિકા અને ઈરાન કતારની રાજધાની દોહામાં વળતા હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે। આ પગલાંનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પર તેમના વિવાદોને ઉકેલવાનો છે. મહિનાઓથી ચાલી રહેલી લશ્કરી તણાવને કારણે યુદ્ધ વિરામ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ.
0: पिछले कुछ दिनों में दोनों देशों के बीच सैन्य कार्रवाई तेज हो गई थी. अमेरिका ने ईरान पर युद्ध विराम का उल्लंघन करने का आरोप लगाते हुए उसके सैन्य ठिकानों पर हमला किया था. इसके जवाब में ईरान ने बहरीन और कुवैत में अमेरिकी सैन्य अड्डों पर बैलिस्टिक मिसाइलें और ड्रोन से हमले किए. दोनों देश फिलहाल सैन्य कार्रवाई रोकने पर सहमत हुए हैं ताकि हॉर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही सामान्य बनी रहे. पहले ये वार्ता स्विट्जरलैंड में ईरान के परमाणु कार्यक्रम पर होनी थी, लेकिन हालात बदलने के बाद इसका स्थान और विषय दोनों बदल दिया गया है. समाचार कक्ष
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. ભિવંડીની એક સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તપાસ એજન્સીને આંતરરાજ્ય પરીક્ષા રેકેટની સંડોવણીની શંકા છે. ભિવંડી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ લીક થયેલા પ્રશ્નપત્રને 1,50,00,000 રૂપિયામાં વેચવા માટે દિલ્હીથી ભિવંડીનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતા હોય લીક થયેલા પેપરના સ્ત્રોતને શોધવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરવા, પેપર મહારાષ્ટ્રમાં અન્યત્ર વેચાયું છે કે કેમ તે શોધવા અને રેકેટના અન્ય સભ્યોને ઓળખવા માટે 10 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેટવર્કની સંડોવણી બહાર આવી છે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ અને તેના પ્રદેશ પર આતંકી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય હવામાન વિભાગ IMD ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ માટે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને માહેના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા ECBએ દવાઓ, સર્જિકલ ચીજવસ્તુ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં તત્કાલીન આરોગ્ય સેવા મહાનિર્દેશક DGHS ડોક્ટર વત્સલા અગ્રવાલ અને CPAના ડેપ્યુટી એકાઉન્ટન્ટ નીરજ ચોપડાની ધરપકડ કરી છે. લંડન ખાતે FIH હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 4 વિકેટ 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતને બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાળ.
4: આજના મોટાભાગના અખબારોમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ, ઉગતો આકાશ, ફ્રાન્સમાં 1,000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1,000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઇરાનના સામસામાં હુમલામાં શાંતિનો કચરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4મી વાયદામાં ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝ્યુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,450 થયો. અને FIH હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 2-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: For family.
1: 101.1 megahertz. Surat FM.
2: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
3: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોનમાંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
3: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
2: તમે કોણ?
4: આરબીઆઈ કહે છે,
5: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
6: 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત એફએમ સાથે. જાણી લઈએ મિત્રો આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત.

મિત્રો, 8:35 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ ચિત્રલોક કાર્યક્રમ માણશો. 9:30 આજ કે ફનકાર. આ કાર્યક્રમ કેન્દ્રિત રહેશે પાર્શ્વગાયક સુદેશ ભોંસલે પર. 9:55 આજે સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 10:00 સમય આપનો મનપસંદ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ સાંભળશો નઝરીન મંસૂરી સાથે. 11:00 આપ માણશો માહિતી અને મનોરંજનથી સભર કાર્યક્રમ સુરતી સિઝલર પલક સાથે.

બપોરના 12 વાગે આપ સાંભળશો સમાચાર 12 વાગે 5 મિનિટ કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરના 1 વાગ્યાનો સમય કાર્યક્રમ સુરીલા સફર સાંભળવાનો. 2 વાગે ત્રિવેણી. 2 વાગે 30 મિનિટે પ્રાદેશિક સમાચાર બાદ 2 વાગે 35 મિનિટથી સદાબહાર નગમે. બપોરના 3 વાગ્યાનો સમય કાર્યક્રમ સખી સહેલી સાંભળવાનો. 4 વાગે પિટારા અંતર્ગત આજે સેહતના મામા ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ અને હિપેટોલોજીસ્ટ ડૉક્ટર ગૌરવ મહેતા સાથે મમતાસિંહની વાતચીતનો બીજો ભાગ સાંભળશો. સાંજના 5 વાગે છાયાગીત અને 5 વાગે 30 મિનિટનો સમય કાર્યક્રમ તરાને નયે પુરાને સાંભળવાનો.

મિત્રો, સાંધ્ય પ્રસારણ સભાની શરૂઆત હિન્દી સમાચાર સાથે અને 6:05નો સમય ગુજરા હુઆ જમાના કાર્યક્રમ સાંભળવાનો. 7 વાગે જયમાલા, 7:45એ ઇન્દ્રધનુષ અંતર્ગત એક ઈ ફિલ્મ સેમાં ફિલ્મ ઉલ્ઝનના ગીતો આપ સાંભળશો. 7:50એ ગુજરાતી સમાચાર, 8 વાગે હવા મહેલ. આ કાર્યક્રમ અંતર્ગત છલકી બ્લેક એન્ડ વ્હાઈટ, લેખક મહાવીર સિંઘલ, નિર્દેશક આનંદ કિશોર માથુર. 8:15 આપ સાંભળશો ચિત્રલોક કાર્યક્રમ. 8:45એ સમાચાર સંધ્યા, 9 વાગે સાંભળશો પ્રાદેશિક સમાચાર, 9:10એ કાર્યક્રમ આપકે લીએ, 9:30નો સમય આજ કે ફનકાર કાર્યક્રમ સાંભળવાનો, જે કેન્દ્રિત રહેશે સુદેશ ભોંસલે પર, 10 વાગે છાયા ગીત, 10:30એ કાર્યક્રમ ઢલતી છાયે રાત, અને રાત્રિના 11 કલાકે રંગ તરંગ સાંભળશો. તો આ હતા આજે પ્રસારિત થનારા અમારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: આકાશવાણી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. મિત્રો, હવે સમય થયો છે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ સાંભળવાનો, જે પ્રસ્તુત છે.
4: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ 2 દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
5: આ 2 દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જાપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાન્ડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
4: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઈ બસ દોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમ ઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમ ઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
6: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજના

0: યોજનાઓનો લાભ પૂરો. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
1: રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલ હેઠળ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધારકાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસકર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડેપગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું.
2: भगवान जगन्नाथ जी के मंदिर से जल यात्रा निकलेगी, उसके तैयारी के लिए पुलिस बंदोबस्त का आज रिहर्सल करने में आया है. जो जल यात्रा है उसके बंदोबस्त में पुलिस अधिकारी और स्टाफ मिला के 500 से ज्यादा पुलिस बल तैनात किया गया है. इसके साथ साथ बूथ के ऊपर सीसीटीवी और ड्रोन के द्वारा भी नजर रखी जा रही है. जो जल यात्रा है वो शांतिपूर्वक थाए इसके लिए पूरे रूट पे पुलिस तैनात की गई.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ગાંધીનગરમાંથી મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજિત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્યકર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી એલસીબી પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઈલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા જેસીબી સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથક

0: પાકમાં વાવણી લાયક વરસાદ પડ્યો. કપાસ, મગફળી, જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા. સાથે જ ઠાડચ, ટાઢાવડ, ઘાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની થલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે, તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
1: અમે ખાસ રામાયણ સાડીની ટીમ ઉપર આખી નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે, એમનું જે ભક્તિભાવ છે, એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની ટીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સાડી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા વૃત્તિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. કાર્યક્રમ ચિત્રલોક સાંભળશો બસ થોડી જ વારમાં.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
4: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
4: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: 101.1 MHz પર આપ છો સુરત FM સાથે. મિત્રો, હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
3: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
4: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
5: નમસ્તે શ્રોતાઓ.
4: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
5: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રો પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
4: અચ્છા.
5: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
4: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
5: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
4: બરાબર.
5: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
4: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
6: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 991 આ નંબર પર, 1800 2677 991, અને વેબસાઇટ www.anurupvivah.com.
4: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
5: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
4: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
5: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
4: અચ્છા.
5: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી

0: અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળમાં 10 વાગ્યા છે. 101.1 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી છે, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. અને હવે સમય છે તમારી વાતો અને ફરમાઈશી ગીતો સાંભળવાનો કાર્યક્રમ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે લઈને આવે છે નઝરીન મંસૂરી.

0: अरे भाई तया सांभळ्यू, आपणे दरियामां હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હેલો,
3: ગુડ મોર્નિંગ સુરત એફએમ
2: સ્પીકિંગ. હા મેડમ,
3: જી કોણ બોલો? હા જી,
2: હા હા, હું રવિ બોલું મેડમ.
3: ક્યાંથી બોલો રવિ?
2: આપણે સુરત નાનપુરાથી.
3: કામકાજ શું કરવાનું રવિ?
2: આપણે પ્રિન્ટર આવે ને કોમ્પ્યુટર ના, એ રિપેરિંગ ને એ કરવાનું.
3: તો હમણાં ઉનાળામાં વધારે પ્રિન્ટર ગરમ થઈ જાય અને કામ બરાબર નહીં કરે એવું થાય?
2: ના ના, એવું નહીં. ઉનાળામાં તો કમ્પ્લેટ ચાલે. ઉનાળા અને શિયાળામાં તકલીફ નહીં આવે. પિન્ટરમાં ચોમાસામાં ભેજ લાગે ને પિન્ટરમાં તો પ્રોબ્લેમ આવે મેડમ.
3: ચોમાસામાં તમારે રેઇનકોટ પહેરી પહેરીને આમ તેમ દોડવું પડે.
2: હા હા મેડમ, સર્વિસ માટે દોડવા પડે.
3: ઘરમાં કોણ રવિ?
2: મેં, મારી મમ્મી. હા, આપું છું. મમ્મી જરાક વાત કરજો.
3: હા
4: હેલો.
3: હા, તમારું નામ શું?
4: હા, મધુબેન.
3: જી મધુબેન,
4: તમારો સુરત એફએમ તો અમે બહુ એમ નવસારી ના છે, પણ મમ્મી પપ્પા સુરત માં ને, સુરત માં તો કઈ લોકોની સેવા ચાકરી કરવામાં અમે આવ્યા.
3: એવું છે?
4: હા હા, પાંચ ભાઈ હતા. એક નવસારી માં રહે, એક કેનેડા ગયો છે.
3: અચ્છા.
4: હા, પાંચ છ બહેને હતી.
3: બહુ બધા ભાઈ બહેન હોય તો મજા આવે ને, એમ સારું લાગે બધા ફેમિલી ભેગા થાય તો.
4: હા, પણ બે બહેન ચાલી ગઈ.
3: ઓ,
4: હવે ચાર રહી છે. બે બહેન, મોટા બહેન હતા, પૈસા વાળા હતા. પણ કોઈનો અમુક માણસ ને બહુ જલ્દી પૈસા માં કોઈને મદદ કરવામાં નહીં મળે. હવે અમે બધા આવતા આવતા તો અમે બધાને જમાવવા વગર નહીં મોકલતા.
3: દિલ સારું હોવું જોઈએ. તો પૈસા હોય કે ના હોય, કોઈ દિલથી જમાડે.
4: આઈટમ સારા માની લાવીને બનાવતા, ખવડાવતા, પીવડાવતા.
3: હા
4: મધુબેન, તમે ગાઈ મુકાવેલું એમ કે.
3: અચ્છા, એવું?
4: હા, તો મેં કીધું કે હા, મેં કહ્યું કે અમને બહુ શોખ હતો. મેં કહ્યું કે
3: સરસ. તો જુઓ, હવે પાછો ફોન તમારો કોઈ સાંભળશે તો તમને પાછું કહેશે કે તમે ગીત મુકાવેલું, બરાબર ને? ચાલો તો કહો ને, કયું ગીત સાંભળવું છે?
4: પેલું આંખે ભરી ભરી, આંખે ભરી ભરી, એ ગાઈ મુકાવજો ને. એમ
3: ઠીક છે, ઠીક
4: લાગે છે, સારું છે બહુ.
3: ઓકે, તો તમને સંભળાવું છું સરસ ગીત.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ
2: સુબહ જલાઓ શામ જલાઓ
3: દીપ દર્શન થુ.
4: હેલો.
5: હા જી, ગુડ મોર્નિંગ. સુરત એફએમ સ્પીકિંગ.
4: સુરત જિલ્લા નો ઓલકોણ તાલુકો.
5: હા જી.
4: ચાંદીર ગામ.
5: શું નામ છે આપનું?
4: અભિષેક પંચાલ.
5: બરાબર છે.
4: બોલો બોલો, કેમ છો તમે?
5: એકદમ ફર્સ્ટ ક્લાસ અભિષેક ભાઈ. તમે શું કામકાજ કરો?
4: મેં સુરત માં ડાયમંડ માં જોબ.
5: દરરોજ સુરત આવો?
4: દરરોજ.
5: થોડું દૂર પડતું હશે?
4: મારા ઘર થી 14 કિલોમીટર થાય રોજ.
5: ઓકે, બોલો અભિષેક ભાઈ, લાઈફ કેમ ચાલે છે?
4: બસ એકદમ મસ્ત. મારા ગામ માં મસ્ત બધી ફરવાની જગ્યા છે. ગામ માં વાવ છે.
5: લુહારી
4: કામ કરે.
5: શું નામ છે પપ્પા નું?
4: વિનોદભાઈ.
5: અચ્છા, એટલે હજુ પણ એમનું ત્યાં લુહારી કામ નું કામ ચાલે છે?
4: જૂનું જે આપડે હોસ્ટેલ ઓલ્ડ હજુ પણ ચાલે છે.
5: વાહ ભાઈ વાહ. કારણ કે હવે આવા દ્રશ્યો તો ખાલી ફિલ્મોમાં જોવા મળે. પેલું શું કહેવાય, ભઠ્ઠી હોય
4: ને ગામડામાં હજુ આવી બધી પરંપરા ચાલતી રહેલી છે.
5: પેલી ભઠ્ઠી ચાલતી હોય, કોલસા નાખતા હોય, એ
4: બધું હજુ પણ છે જ હયાતમાં.
5: બહુ સરસ વાત છે. વાહ.
4: મારા કાકા છે એ પણ એ જ કામ કરે, હેમંતભાઈ પંચાલ.
5: અચ્છા.
4: એ પણ રેગ્યુલર અમો સુરત એફએમ સાંભળે છે, એ પણ કામ કરજો.
5: સરસ અભિષેક ભાઈ, મને સારું લાગ્યું આ બધી વાત સાંભળીને કે જૂના જમાનાની ભઠ્ઠી પણ છે, લોખંડનું એટલે લુહારીનું કામ કરો છો. ફાઇન.
4: આપણું સુરત એફએમ કેટલી જગ્યાએ ફેમસ છે. હજુ તો મેં યુવા છું, હજુ અમારા જેવા યુવા પણ સાંભળે એટલે બહુ સારું કહેવાય. એમ
5: બહુ સારું કહેવાય. તમને સુરત એફએમ સાંભળવાનો શોખ છે?
4: સુરતના છોકરા બધા સાંભળે છે.
5: બિલકુલ, યંગસ્ટર્સ પણ સાંભળે છે, રેડિયો ક્રેઝ છે એમને પણ. જી.
4: તમારી પસંદનું ગીત મૂકો.
5: બોલો કયું ગીત?
4: હેલો, અનિલ કપૂર નું છે જિંદગી કી યહી જીત હૈ હાર કે બાદ.
5: સરસ ગીત છે, સંભળાવશો તમને આ ગીત?
4: ઓકે, સારું, થેન્ક યુ.

0: गुड मॉर्निंग, सूरत एफएम स्पीकिंग।
1: सूरत एफएम।
0: हाँ जी,
1: मयूर गणपति।
0: अरे भरत भाई, बोलो बोलो।
1: ओ गणपति मुलाकात थई।
0: हाँ, તમે ક્યાં, તમે ફરવા જયા કરો? તો
1: અમારો દીકરી જમાઈને આડે ગયેલા ઉડી ઘોડાઈ કેનાલ ને કોયમતુર,
0: તો પછી મને ખબર છે, તો તમારી દીકરીનો ફોન આવ્યો તો એટલે કીધું કે અમે જઈએ છીએ ઘોડાઈ કેનાલ,
1: ટાઈમ જ મળે ખાલી ફોન કરવાનો
0: આવેલો હવે તમે પૂછજો ને, એમણે તો કીધું મને કે અમે બહાર ફરવા ગયા છે।
1: શું ખબર?
0: બસ બસ ફાઇન, તો કેવી રહી તબિયત પાણી? એકદમ સરસ। બોલો ભરતભાઈ, તો ગીતાબેન કેમ છે?
1: ગીતાબેન મજામાં, લો ને ગીતાબેન આવ્યા।
2: હેલો,
0: બોલો। તો કોડાઈકેનાલ ફરી આવ્યા?
2: હા, બે મહિના થઈ ગયા।
0: ઠંડક હતી ત્યાં?
2: અત્યારે એવું પહેરવું પડે આપડે, થોડું હલકું ફુલકું, એમ બહુ મજા આવી ગઈ। એટમોસ્ફિયર જ બહુ ફાઇન હતું, એટલે ફરવાની મજા આવે।
0: સરસ, ઉનાળાની સીઝનમાં આપણે બધા ઠંડા પ્રદેશો તરફ દોટ મૂકીએ, બીજું શું।
2: હા એ જ ને,
0: સુરતીઓ તો ફરવાના એટલા શોખીન છે, હવે વરસાદ આવશે એટલે બધા કેરેલા અને ગોવા તરફ ભાગશે।
2: હા, સાપુતારા જશે, સાપુતારા
0: તો આપણા પગ નીચે આવી ગયું સુરતીઓને।
2: હા,
0: જયારે મન થાય ત્યારે ચાલ્યા જાય।
2: હા, પણ એમ કે મોન્સૂન માં ખાસ જવાનું, એમ
0: ખાસ જવાનું, બરાબર। એક ગોવા અને એક સાપુતારા।
2: હા, ગઈકાલે જ મૂવી જોઈ આવ્યા।
0: હે, મજા આવી મૂવીમાં?
2: ચાલે, હવે કોઈ મૂવી એવા જોવા લાયક આવતા જ નથી, એમ બધું સ્ટોરી વગરના મૂવી બધા, હવે મગજ બાજુ પર મૂકી દેવાનું ને પછી જોવાનું, એવું છે।
0: હા, જોઈને ભૂલી જવાનું।
2: હા, કઈ પણ એમ સ્ટોરી જ નથી પિક્ચર, હવે આજની તારીખ માં જો બાગમાન આવે ને પિક્ચર, તો આજે આપણે જોવાનું મન થાય।
0: સદમા પિક્ચર જોઈને તે વખતે લોકો 2-3 દિવસ સુધી સદમામાં રહેતા, એવા પિક્ચરો હોય કે એમ લોકોને એમ બાંધી રાખે।
2: હા, પ્રેક્ષક જકડી રાખવા જોઈએ,
0: કઈ નઈ, એન્ટરટેનમેન્ટ માટે ચાલે ને?
2: હા, એ તો ચાલે જ ને, માઇન્ડ ફ્રેશ, બીજું તો હું એક ના એક માહોલ માં રહેવાનું, એના કરતા સારું થોડું।
0: બોલો, તો પછી તમે અને ભરતભાઈ આજે કયું ગીત સાંભળશો?
2: જુલી પિક્ચર નું છે ને પેલું,
1: જુલી પિક્ચર નું પેલી આપડે એ ગાય, માય હાર્ટ ઇઝ મિસિંગ, હા ઇંગ્લિશ સોંગ છે તે।
0: ઓકે, તો તમને સંભળાવશો આ ગીત?

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: आप सूरत में हो के सूरत थी दूर,
2: सूरत FM 101.1 ना तमारा फेवरेट प्रोग्राम्स
1: कदी नहीं रहे तमारा थी दूर।
2: न्यूज ऑन एयर मोबाइल ऐप द्वारा
1: हमेशा तमारी साथे।
3: फैंटास्टिक फन फॉर फैमिली
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
5: गुड मॉर्निंग, सूरत FM स्पीकिंग।
6: गुड मॉर्निंग,
5: यस, कौन बोल रहे हैं?
6: नरेश भाई बोलो, गोड़ाधरा आसपास मंदिर पास।
5: तो
6: कौन बोलो? नजरीन बेन।
5: हाँ जी बोलो नरेश भाई, लाइफ केम नहीं चाले छे?
6: आईला करो, 60 अप થઈ ગયો એટલે હવે તબિયત પણ નરમ ગરમ રહ્યા છે।
5: અચ્છા 60 અપ થાય એટલે તબિયત નરમ ગરમ રહે, એવું તો
6: ઠીક તો ખરું, પણ શારીરિક તકલીફ થાય છે તો આપણને ખ્યાલ આવે ને।
5: અચ્છા એવું છે, તો શું તકલીફ છે તમને?
6: આ વેરિકોઝ વેઇન થઈ ગયેલું ને ત્યારનો મારો પગ થોડા કમજોર થઈ, બહુ વધારે ટાઈમ ઉભા નહીં રહેવાય।
5: ઘરમાં કોણ નરેશભાઈ?
6: પત્ની છે, છોકરો છે, એનો છોકરો છે, વહુ છે।
5: ઓકે, તો શું કરતા હતા તમે પહેલા?
6: મારે તો ટેલરિંગ કામ છે।
5: અત્યારે પણ કરો છો ટેલરિંગ કામ?
6: હા કરું છું।
5: ઠીક છે નરેશભાઈ, કહો કયું ગીત સાંભળશો?
6: બોબે ફિલ્મ નું સંભળાવી દે।
5: હા તો સંભળાવશો તમને આ સરસ ગીત।
7: મુજે કુછ કહેના હૈ,
8: મુજે ભી કુછ કહેના હૈ,
7: મુજે કુછ કહેના હૈ,
8: મુજે ભી કુછ કહેના હૈ,
7: પહેલે તુમ
8: પહેલે તુમ
7: પહેલે તુમ
8: પહેલે તુમ
7: પહેલે તુમ
8: તુમ
7: તુમ
8: તુમ
7: તુમ
8: તુમ
7: તુમ તુમ।
8: देखो जिस तरह लखनऊ के दो नवाबों की गाड़ी पहले आप पहले आप पहले आप पहले आप करते निकल गई थी, उस तरह हमारी पहले तुम पहले तुम पहले तुम पहले तुम में ये मस्ती भरे रुत न चली जाए।
7: अच्छा मैं कहती हूँ

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: हेलो,
4: गुड मॉर्निंग, सूरत एफएम स्पीकिंग।
3: वेरी गुड मॉर्निंग।
4: यस,
3: उमेश भाई बोलो।
4: क्या रहो छो उमेश भाई?
3: अरे बाने ना सूरत।
4: तो बोलो, आज सूरत एफएम नी याद आवी गई तमने?
3: हां, वो दिवस थी सूरत एफएम मा फोन करियो न दी, आज फोन करू।
4: ओके ओके, तो क्या निकळ्या था, कसे बाहर निकळ्या छो?
3: ना रे, घर मा थी। आम तो हमरा तो घर नी बाहर हमने लेने आईवा बरे।
4: घर नु कामकाज बधु पती गयो, वाइफ ए शाकभाजी वाकभाजी बधु मंगावी लीधु। તમે નહીં જાઓ ક્યારેક પણ?
3: ના, હું નહીં જાઉં।
4: ઉમેશભાઈ, ભાઠેના થી આમ સુરત સિટી માં આવવાનું થાય કે?
3: સિટી માં થાય ને, સિટી માં તો અમારું સાસુ છે, મારે જૂનું ઘર બી સિટી માં જ છે, જાવા બજાર આધી ફરી અમે જૂનું ઘર છે અમારે,
4: અને સાસરું
3: સલામત પડા।
4: બસ તો પછી જોવાનું જ શું, આજીવન તમારે તો સિટી માં આવવાનું થવાનું જ છે,
3: રોજે રોજ ટાઈમ।
4: સાસરે ક્યારે ક્યારે જાઓ?
3: તો ગમે ત્યારે મન થાય ત્યાં જઈએ।
4: એમ કેરી ગાળો કરી નાખ્યો પછી?
3: હા થઈ ગયો ને, હમણાં બુધવારે જ થયો।
4: હે, શું ખવડાવ્યું સાસુએ?
3: અરે મારા સાસુએ સારા મને છે ને, હવે અમારામાં તો કેરી ખાલે પેલું નોનવેજ બને
4: એમ।
3: હા, એટલે એને ને કેરીનો રસ।
4: અચ્છા, પછી પેટી, સમોસા, ઈદડા?
3: ના, એ બધું ના ના, એ બધું નહીં બને।
4: મલાઈ ખાજા વેરમી?
3: આમાં નહીં મજા આવે, એના માટે તો પછી હવે ચોમાસાની રાહ જોવી પડે।
4: ખાજા
3: છે, સમોસા છે,
4: તો બીજો રાઉન્ડ બાકી રાખ્યો હશે પછી તમે વરસાદ?
3: હા હા, એ તો વાંધો, એ તો તાગઈ તો અમે બોલાવી જ કરે સાસરે તો।
4: તો કોઈ દિવસ સાસુ ને ફરમાઈશ કરો કે ભાઈ મારે આ ખાવું છે, જરાક બનાવી રાખજો।
3: ના ના, એ તો એમને ખબર જ છે, એટલે એ લોકો બોલાવી જ દે
4: એમને। ચાલો,
3: કેવું નહીં પડે સાસુ ને સારા ને।
4: વાહ ભાઈ વાહ, તો આટલી બધી વાત કરી, વાઈફ ની વાત તો કરી નહીં આપણે, એમનું નામ શું છે?
3: વાઈફ નું નામ છે ભારતીબેન।
4: ઓકે,
3: છોકરાનું નામ દેવાંગ ને છોકરી નું નામ રાહિની।
4: રાહિની?
3: હા રાહિની।
4: આ નામ કોને રાખ્યું?
3: આ નામ છે એની મામી એ રાખ્યું।
4: ફોઈ રાખે ને એમ તો નામ?
3: હા, તો નામ તો ફોઈ એને નારા બાંધે, આમાં નારા બાંધે, હવે ફોઈ ની એની મામી ની ફરમાઈશ હતી આ ને।
4: ઓકે ઓકે, ચાલો ફાઈન, તું કહો કયું ગીત સાંભળશો હવે આ વાત સાથે?
3: સદક પિક્ચર નું રહેને કો ઘર નહીં સોને કો વિસ્તાર નહીં, આ ગીત બહુ ફાઈન છે, સરસ ગીત છે।
4: તો સારું, તમને સંભળાવું છું આ ગીત ઉમેશભાઈ।
3: ઓકે, થેન્ક યુ।

0: ગુડ મોર્નિંગ, સુરત એફએમ સ્પીકિંગ.
1: વેરી ગુડ મોર્નિંગ.
0: હા જી, કોણ બોલો છો?
1: બિરેન મંસૂરી.
0: જી,
1: ચાલુ રાખો. આપને તો વાત થયેલી છે એટલે હું વાત નહીં કરું વધારે.
0: કોણ બોલો છો?
1: છોકરી આવેલી છે આપું.
0: અચ્છા,
1: મારું નામ વિજયભાઈ રૂપાવાલા.
0: અચ્છા અચ્છા.
2: હેલો.
0: હા જી, કોણ બોલો તમે?
2: સુરત એફએમ સ્પીકિંગ.
0: યસ યસ.
2: કેમ છો?
0: ફાઇન ફાઇન. તમે કોણ બોલો?
2: મારું નામ શીતલ.
0: શીતલ.
2: શીતલ ભગતવાલા. હા
0: શીતલ, સાસરી થી રહેવા આવ્યા છો ઘરે?
2: હાલે હા, શનિ રવિ આવી છું. કાલે બપોરે આવી, હવે આજે રાત્રે પાછા.
0: તો કેમ શોર્ટ શોર્ટ મુલાકાત? એમ આઠ

0: ਇਸ ਦਿਵਸ ਰੇਵਾ ਨੂੰ ਕਰੀ
1: ਤੋ
0: ਨੇ ਨਾ
1: ਨਾ ਇਹ ਤੋਂ ਵੱਧ ਤਾਂ ਨਹੀਂ ਰਿਹਾ ਜੀ,
0: ਬੱਚਾ
1: ਸਕੂਲ ਚਾਲੂ ਨੇ,
0: ਹਾਂ
1: છોકરી ની સ્કૂલ ચાલુ છે.
0: ઓકે, એક દીકરી છે તમારી?
1: ના, મોટો છોકરો છે અને નાની છોકરી.
0: બાળકોની સ્કૂલ ચાલુ થઈ જાય એટલે તો પછી મમ્મીને તો બિલકુલ ફુરસત ના મળે. અને સવારે વહેલા ઉઠવાનું તે ખરું પાછું.
1: હા,
0: બાળકો સાથે સાથે મમ્મીએ પહેલા ઉઠી જવું પડે 6 વાગ્યામાં.
1: પેલો મને તૈયાર કરવા પડે.
0: એટલે
1: મોટો છે તો કરી લઈ.
0: હમ,
1: પણ છોકરી નાની છે એટલે એને તૈયાર કરવી પડે.
0: બરાબર. બોલો, હસબન્ડ શું કરે?
1: ડિજિટલમાં માસ્ટર છે, સાડી બનાવે ને. તેમાં માસ્ટર છે.
0: અચ્છા અચ્છા, ડિજિટલ પ્રિન્ટમાં. અને તમે હાઉસવાઇફ છો?
1: હા.
0: ઓકે,
1: મારે એક સોંગ સાંભળ્યું છે, હમ સાથ સાથ હૈ ને યે તો સચ હૈ કે ભગવાન હૈ.
0: આ ગીત કેમ સાંભળ્યું છે?
1: એમાં જાતો અહીંયા આવેલી છું, મારી મમ્મી પપ્પા માટે મુકાવી દઉં.
0: દીકરીઓની તો આજ તો સુંદરતા છે, સાસરે જાય તો સાસરા ની થઈ જાય, પિયર આવે તો મા બાપ ની થઈ જાય.
1: હા, એ તો બંને તારા બંને બાજુનું જોવું પડે ને,
0: કેવાય ને,
1: એનું પણ ધ્યાન રાખવું પડે ને, અહીંયાનું પણ રાખવું પડે.
0: એક દીકરી બે ઘર તારે છે એવું કેવાય ને.
1: હા,
0: ચાલો ફાઈન. તો તમને સંભળાવશું આ ગીત.
1: હા, ઓકે, થેન્ક યુ,
0: બાય.

ફ્રેન્ડ્સ, ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આજે જે ગીતો આપે સાંભળ્યા તેમાં પહેલું મજેદાર રોમેન્ટિક સોંગ હતો એરલિફ્ટ ફિલ્મથી. અમાલ મલિક, અરિજિત સિંહ અને તુલસી કુમારના સ્વર હતા. અમાલ મલિકનું સંગીત હતું અને કુમારના લિરિક્સ હતા.

કુમાર સાનુ, જુનેદ અખ્તર, દેબાશીષ દાસગુપ્તાના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું સડક ફિલ્મથી. સંગીત હતું નદીમ શ્રવણનું, લિરિક્સ હતા સમીરના.

0: હરિહરન ઘનશ્યામ વાસવાની, પ્રત્યોમ રાવ અને સંતોષ તિવારીના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. રામ લક્ષ્મણનું સંગીત હતું, રવિન્દ્ર રાવલના લિરિક્સ હતા અને ફિલ્મનું નામ હતું હમ સાથ સાથ હૈ. સો ફ્રેન્ડ્સ, આ રીતે જ સાંભળતા રહો આપનો ફેવરેટ પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, ઓનલી ઓન 101.1.
1: 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત FM સાથે. નઝરીન મંસૂરી દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ આપે સાંભળ્યો. શ્રોતા મિત્રો, હવે સમય છે માહિતી અને મનોરંજનથી સભર કાર્યક્રમ સુરતી સિઝલર સાંભળવાનો. આપ સૌ શ્રોતાઓનું સ્વાગત કરે છે આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી આ વાત સાથે. યાદોના સરવાળામાંથી લાવ વિરહને બાદ કરું હું, આનાથી વિશેષ ગણિત અહીં કોણ ગણે છે. મિત્રો, ગણિત અને લાગણી બેઉ અલગ કલેવર, છતાં પણ બંનેનું મેચિંગ કવિઓ અને લેખકોએ એવું સરસ અને સચોટ કર્યું છે કે અલગ કરવું કે કેમ એ નક્કી નથી કરી શકાતું. તમને થશે કે ભાઈ, સુરતી સિઝલરના કાર્યક્રમમાં ગણિતનું શું કામ. વાત તો આગળ કરીશ, પણ કાર્યક્રમની શરૂઆત કરીએ આ સરસ ગીત સાથે. સ્વર અને સંગીત બી પ્રાકનું, શબ્દો જાનીના અને ફિલ્મ છે બચ્ચન પાંડે.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: मजबूत पायो, उज्जवल भविष्य, निपुण गुजरात अभियान साथ शिक्षण में नवी उड़ान, पायानी साक्षरता अने संख्या ज्ञान द्वारा दरेक बाळक ने सक्षम बनावानो संकल्प। निपुण बाळक, निपुण भारत। वाचन, लेखन अने गणननी आवश्यक कुशलताओ साथे बाळकोना सर्वांगी विकास तरफ एक महत्वपूर्ण पगलू। निपुण शाळा, निपुण गुजरात थी साकार थई रह्यु छे निपुण भारत नु स्वप्न। विकसित गुजरात, विकसित भारत। शिक्षण विभाग, गुजरात सरकार।
4: મિત્રો, 29 જૂનને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે જોવામાં આવે છે, પણ ભારતમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહલનુબિસના આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રે અપાયેલા અભૂતપૂર્વ યોગદાનને સન્માન આપવા માટે તેમની જન્મજયંતિ 29 જૂનને 1893માં એમનો જન્મ થયો હતો, એટલે કે આ દિવસને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને બીજી આગળ વાત શરૂ કરું અને શેર કરું એ તે પહેલાં ફરી એક સરસ મજાનું ગીત સાંભળીએ. કાર્યક્રમ સુરતી સિઝલરમાં કુમાર શાહનું સપના મુખર્જી, નસ્વરમાં સમીરની શબ્દરચના, નદીમ શ્રવણનું સંગીત, ફિલ્મ આંદોલનનું ગીત.

0: टिप टिप बरसा पानी, अभी तो टिप टिप भी नहीं बरसता। जी हाँ फ्रेंड्स, आम तो जीवन पण गणित एटले के डेटा स्टेटिस्टिकल माहिती पर चाले छे। जीवन जरूरियातनी दरेक चीज वस्तुओ माटे हवे गणतरी करवी पड़े छे, ने नाना नाना बाळको पण गणतरी करीने चालता थई गया छे। एमने भावती चॉकलेट के आइसक्रीम खावो होय के कोई गमती वस्तु लेवी होय तो मम्मी के पप्पा ने मनावा के कन्विन्स करवा माटे मारे शुं करवुं पड़शे, ए એવું નાનકડું મગજ આવું ગણિત કરતું થઈ ગયું છે। અને કેટલાય દિવસથી ઘેરાયેલા વાદળ પણ ટીપ ટીપ ભી બરસતા નહીં, વર્ષું વર્ષું કરીને વરસતા નથી। અને એસ્ટ્રોલોજીકલ ને ગાણિતિક મેનેજમેન્ટ સાથે કરેલી આગાહીઓ પણ હાલના દિવસે પણ ખોટી પડી છે। એટલે મને લાગે છે કે વરસાદનું પણ આંકડાકીય લેવલ બદલાયું છે। હા, બાકી 16 જૂન પછી તો ધરતીની તરસ વરસાદે છીપાવી દીધી જ હોય, પણ આજ દિન સુધી નથી છીપાઈ। તો આ વાત સાથે શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં એક નાનકડો બ્રેક પણ લઈએ અને કાર્યક્રમમાં તમારી ગીત સાંભળવાની તરસને પણ છીપાવી દઈએ।
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
1: હોવ બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં।
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 0261 2236209 પર।
4: હેલો, સુરત FM સ્પીકિંગ
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM।
6: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
7: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
8: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
9: सुबह जराओ, शाम जराओ।
10: Fantastic fun for family.
5: 101.1 MHz Surat FM।
0: મિત્રો, હવે સુરતી સિઝલરમાં આપની ગીતની તરસને છીપાવી કુમાર સાનુ અલકા યાજ્ઞિકના સ્વરમાં, મદન પાલની શબ્દરચના અને સંગીત જતીન લલિતનું, ફિલ્મ છે રાજુ બન ગયા જેન્ટલમેન।

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ફ્રેન્ડ્સ, આગળ વાત કરી તેમ આજના રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ માટે કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના સમકાલીન મહત્વને ધ્યાનમાં રાખીને એક ખાસ વિષય પસંદ કરવામાં આવે છે. જેમ કે તાજેતરના વર્ષોમાં યુઝ ઓફ ડેટા ફોર ડિસિઝન મેકિંગ અને 75 યર્સ ઓફ નેશનલ સેમ્પલ સર્વે જેવી થીમ રાખવામાં આવી હતી. પણ મિત્રો, તાજેતરની પરિસ્થિતિની વાત પરથી ધ્યાન આવ્યું કે હાલની દેશ અને દુનિયાની પરિસ્થિતિનું ગણિત તો બદલાયેલું છે. તમે પણ જાણો છો કે ભારતને બાદ કરતાં બીજા કન્ટ્રીઝમાં લડાઈની સિચ્યુએશન છે જ. તો આવા સમયે ભલભલી આંકડાકીય માહિતી બદલાઈ જતી હોય છે, જેની દેશના આર્થિક માળખા પર પણ અસર થતી હોય છે, ખરું ને? પણ કાર્યક્રમના માળખામાં નહીં અસર આવે. આગળનું ગીત હવે સાંભળીએ. અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીના સ્વરમાં, અમિતાભ ભટ્ટાચાર્યના બોલ, સંગીત અમિત ત્રિવેદીનું અને ફિલ્મ છે કેદારનાથ.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
3: મિત્રો, 101.1 મેગાહર્ટ્ઝ પર કાર્યક્રમ સુરતી સિઝલર આપ માણો છો પલક સાથે। રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની આપણે વાત કરીએ છીએ અને આ ઉજવણી દેશભરની સરકારી કચેરીઓ, યુનિવર્સિટી અને શાળાઓમાં સેમિનાર, ક્વિઝ સ્પર્ધા, નિબંધ લેખન અને આંકડાકીય ચર્ચાઓનું આયોજન કરીને કરવામાં આવે છે। મિત્રો, વર્ષ 2026માં ભારત સરકાર દ્વારા 20મો રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે આજે, જેની 2026 માટેની મુખ્ય થીમ છે અનલોકિંગ ધ પોટેન્શિયલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડેટા, એટલે કે વહીવટી ડેટાની સંભાવનાઓને અનલોક કરવી, અને સરકારી યોજનાઓના સંદર્ભમાં આ દિવસ અને આંકડાકીય ડેટા કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। અને આપણા કાર્યક્રમના માળખા અનુસાર હવે ગીત સાંભળવાનો સમય છે, તો બીજી વધારે વાત શેર કરું એ પહેલાં કેકેના સ્વરમાં રશ્મિ વિરાગના શબ્દો અને અભિષેક મિશ્રાનું સંગીત ફિલ્મ જલેબીનું ગીત સાંભળીએ।

0: आप सूरत में हो या सूरत से दूर,
1: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
0: कभी नहीं रहेंगे आपसे दूर।
1: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
0: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
4: मित्रों, आम जोईए तो वरसाद आधारित गणित तो खोटू पड़ी ज रह्यु छे। आवू आवू करीने नहीं आवनारो वरसाद एना आगला वर्षोनो डेटा जो आपणे चेक करिए तो 2026ના જૂન મહિનામાં તો હજી વરસાદે કોઈ જમા પાસું બતાવ્યું જ નથી, એટલે કે ઇનબેલેન્સ તો ઓલરેડી થઈ જ ગયું છે। ખેર, રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ 2026 માટે ભારત સરકારની થીમ અંતર્ગત વહીવટી ડેટાને મજબૂત કરવા સરકાર ઈ સંખ્યાકીય પોર્ટલ, ગોલ સ્ટેટ મોબાઈલ એપ્લિકેશન ને SDG ડેશબોર્ડ જેવી યોજનાઓ અને એપ કાર્યરત છે। આના દ્વારા સામાન્ય નાગરિકો, સંશોધકો અને મહત્ત્વના આંકડાકીય અહેવાલો મેળવી શકે, અને હવે આપણા કાર્યક્રમના અહેવાલમાં પણ ગીતનો ડેટા સામેલ કરવાનો સમય થઈ જ ગયો છે। પણ એ પહેલાં છે ને એક સરસ મજાની વાત તમારી સાથે શેર કરવી છે કે 29મી જૂન, આજના આ દિવસે દર વર્ષે ગોવામાં સંગોદ ઉત્સવ ઉજવવામાં આવે છે। આ દિવસ સંત પીટર અને સંત પોલના તહેવારોને ચિહ્નિત કરે છે। સંત પીટર જે વ્યવસાયે માછીમાર હતા અને તે બધા માછીમારોના આશ્રયદાતા સંત છે, અને તેથી જ આ તહેવાર માછીમારી સમુદાય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। આ દિવસે રેમ્પોન માછીમારી પ્રવૃત્તિની શરૂઆત અને આમ સમુદ્રના આશીર્વાદ તેમજ હોડીઓ તૈયાર કરવા માટે ચિહ્નિત કરે છે। તો 29મી જૂનનો આ દિવસ કેટલો મહત્ત્વનો છે, અને હવે મહત્ત્વનું છે આ કાર્યક્રમ માટે સરસ મજાનું ગીત સાંભળવાનું। અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિ સાથીદારોના સ્વરમાં, સમીરની શબ્દરચના અને આનંદ મિલિંદનું સંગીત, ફિલ્મ છે બાગી, એનું ગીત સાંભળીએ 101.1 મેગાહર્ટ્ઝ પર।

0: सुनिए अपने पसंदीदा नए फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज सूरत एफएम।
2: નમિત્ર સ્ટુડિયોની ઘડિયાળ પણ મને સમય બતાવી રહી છે. આજના આ આંતરરાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ જેવા ઘણા બધા દિવસોની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીના બદલાયેલા ગણિતને સેટ કરવાનો છે, યુવા પેઢીમાં જાગૃતિ લાવવાનો છે કે દેશના સામાજિક આર્થિક આયોજનમાં આંકડાશાસ્ત્રની ભૂમિકા વિશે યુવાનો પ્રેરણા મેળવે અને ડેટા સાયન્સ વિશે એના ક્ષેત્રે આગળ વધે એને પ્રોત્સાહન આપવા માટે છે. સરકારી કચેરીઓમાં રોજબરોજ એકત્રિત થતા વહીવટી ડેટાને સુરક્ષિત અને ગુણવત્તાસભર બનાવી નીતિ ઘડતરમાં વપરાશ કરવા માટેનો છે. અને આ સાથે જ કાર્યક્રમની નીતિ ઘડતરમાં પણ હવે છેલ્લે સરસ મજાનું ગીત સંભળાવવાનું તો બાકી જ છે. તો હવે કાર્યક્રમને અંતે સાંભળીએ દલજીત દુસાંજ અને તાપસી પન્નુના સ્વરમાં ગુલઝારની શબ્દરચના, સંગીત શંકર અહેસાન લોયનું અને ફિલ્મ છે સુરમા.

મિત્રો, આ ગીત સાથે જ કાર્યક્રમ સુરતી સિસલરમાંથી આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી આપની રજા લે છે. 12 વાગી રહ્યા છે. સમાચાર સાંભળશો બસ થોડી જ વારમાં.

0: किशोर कुमार और आशा भोसले की आवाजों में अभी तो जीलें फिल्म का गीत आप सुन रहे थे। इंदिवर के बोल, सपन जगमोहन का संगीत।
1: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
4: सुबह जराओ, शाम जराओ।
5: देव दर्शन थू।
6: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: आवाज का यादों की महफिल कार्यक्रम समाप्त होता है। विविध भारती का सुरीला सफर जारी रहेगा।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेकू वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
4: सुबह जराओ, शाम जराओ।
5: देव दर्शन थू
6: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી

0: મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता दी जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे. समाचार कक्ष से वैष्णवी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઊભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
2: आप आपके सपने लेके गुजरात आइए. और गुजरात की एक खासियत है, यहाँ अलग अलग राज्य से कई लोग आए होंगे, हम जो बोलते हैं वो करते हैं. पिछले कई सालों का ट्रैक रिकॉर्ड उठा के देख लीजिए, हम देने में पहले 2-5% शायद कम हो सकते हैं दूसरे राज्यों से, लेकिन ये एक ऐसा राज्य है यहाँ पे 1 रुपए रोकोगे तो वो आपकी आने वाली पीढ़ी के लिए वो इन्वेस्टमेंट हमेशा सेफ रहेगा. और आपका रोका हुआ 1 रुपया जो होगा उसका रिटर्न भी सबसे ज्यादा अगर देखोगे तो गुजरात में मिलेगा. और हम जो कहेंगे वो टाइमली मिलेगा. अगर सालों तक आपके इंसेंटिव कहीं और जाओगे और धक्के खाने पड़ेंगे तो उसका ब्याज गिनोगे तो हम लोग डबल दे रहे होंगे. तो हम आप सबको खास तौर पे मेरे टीम गुजरात की ओर से मैं आप सबका यह स्वागत करता हूं.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30 થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે.

0: આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ એમ સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બૂથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્યાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાંચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: उनका एक गीत शामिल हो गया उनकी लिस्ट में, जो गाना था वो शामिल हो गया. बहुत ही अच्छी बात है, ऐसे गीत शामिल होते रहें तो कितना ही अच्छा लगे. वहीं हमारे एक साथी कह रहे हैं कि हमारा जो दिल कहता है वही काम करते हैं, लेकिन कभी कभी दिमाग कहता है और वो काम करने से नुकसान हो सकता है, ऐसा कहते हैं तो हम वो काम नहीं करते. यानी दिल और दिमाग के बीच में बड़ा ही अच्छा सामंजस्य आपने बिठा रखा है, तभी तो जो करना चाहते हैं वो करते हैं. कभी दिल के सुनते हैं, कभी दिमाग के सुनते हैं. हमारे एक और साथी कहते हैं कि आज के इस कार्यक्रम में दिल की बातें होने वाली हैं. कैसी भी परिस्थिति हो हमें अपने दिल की ही सुननी चाहिए, पर कैसे? दिल कुछ कहता है, दिमाग कुछ कहता है, और इन सब की कश्मकश में कभी कभी हम उलझ के रह जाते हैं. चले दुन की दुनिया को बर्बाद करके भूले से मोहब्बत कर, इस तरह से उन्होंने गानों के लाइंस बताई हैं, अपने पसंदीदा गानों के बारे में बताया है। देखते हैं उनके गीत आज के इस कार्यक्रम में शामिल हो रहे हैं या नहीं। वहीं हमारे कौर साथी कह रहे हैं कि कभी कभी इंसान दिल और दिमाग के बीच इस तरह से उलझ जाता है कि क्या करें और क्या ना करें, लेकिन इंसान को किसी को नुकसान पहुंचाकर कोई काम नहीं करना चाहिए, उस समय दिल की आवाज ही सुननी चाहिए। बिल्कुल सही बात आपने कही, और हमारा दिल कह रहा है कि क्यों ना आपको एक संदेश सुना दें।
2: सुनिए,
3: कहिए,
4: सुनिए एक खुशखबरी,
3: कहिए ना,
4: आ गया है मौका सखियों को अपनी बात कहने का। सखियां फोन पर हमसे बताएं अपने दिल की बात और फरमाइश करें अपने पसंदीदा गानों की। सखियों के लिए सखियों द्वारा प्रस्तुत किया जाने वाला आप सबका पसंदीदा कार्यक्रम हेलो सहेली। इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच। हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर।
5: शुक्रिया, शुक्रिया।
4: रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 02240024662। तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात, सुनिए अपने पसंद के गाने।
1: तो अपने दिल की सुनिए और कल ही लगाइए फोन हेलो सहेली में। लेकिन फिलहाल आप सुन रहे हैं कार्यक्रम सुरीला सफर, तो आपको सुनवाते हैं कार्यक्रम का अगला गीत। इस गीत को हमने बहुत से लोगों की लिस्ट में देखा और हमारी लिस्ट में भी पहले से शामिल था, तो हमें ये बताइए कि कौन सी फिल्म का ये गीत है और इसमें आवाज किसकी है।

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
2: सुबह जराओ शाम जराओ
3: देव दर्शन धूप।
4: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
5: તમારી વાતો તમારા અવાજમાં
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
5: હોવ બહાર કે ઘરમાં
1: રહેશે સુરત FM તમારા દિલમાં।
5: કોલ કરો
1: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
5: 0261-22-36-209
1: 0261-22-36-209 પર।
6: હેલો સુરત FM સ્પીકિંગ 101.1
7: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો।

હા તો મિત્રો, કમર્શિયલ બ્રેક પહેલાં આપણે જે ગીત માણ્યું તેના પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજના ગુજરા હોવા જમાનામાં આપણે આંકડાઓની વાતો કરીશું અને માણીશું કેટલાક એવા ફિલ્મી ગીતો જેમાં ક્યાંક ને ક્યાંક આ આંકડાઓની માયાજાળ ગૂંથાયેલી છે. કારણ કે આજે એટલે કે 29મી જૂને આપણા દેશ ભારતમાં મનાવાય છે રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ, જે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક અને સાંખ્યિકીવિદ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની જયંતિના ઉપલક્ષમાં મનાવાય છે. અને આ આંકડાઓ ન હોત તો આપણા જીવન અને કેટલાક ફિલ્મી ગીતોમાં કેવી રીતે પ્રાણ પૂરી શકાત, કંઈક એવું જ લાગશે મારી જેમ તમને પણ. આ ગીતમાં હીરો કિશોર કુમારને હિરોઈન મધુબાલા પાસેથી જે રકમ લેવાની છે તે સંખ્યા કેવી સરસ સંગીતમય રીતે અને કાવ્યાત્મક શબ્દોથી વણી લેવાય છે કે આ ગીતની મસ્તીમાં આપણે પણ સાથોસાથ ખોવાઈ જઈએ છીએ. તો હવે માણીએ ચલતે કા નામ ગાડી ફિલ્મનું આ રમતિયાળ ગીત કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં, જેને લખ્યું છે મજરૂ સુલતાનપુરીએ અને સંગીત આપ્યું છે SD બર્મને.

આપણે ગણિતમાં ગણતા આવ્યા છીએ કે બે ને બે ચાર થાય, એટલે કે બે વત્તા બે મળીને ચાર થાય. પણ જીવન જ નહીં, પણ ક્યારેક ક્યારેક આ આપણી ફિલ્મોમાં પણ હિસાબ અવળો થઈ જાય, એટલે કે બે ને બે ચારને બદલે બે ને બે પાંચ થઈ જાય, ત્યારે આપણી ગાડી ચોક્કસ અવળા પાટે છે તેમ જ સમજવું. હવે પછી આ જ નામથી બનેલી આ ફિલ્મના ગીતમાં પણ આવી જ કંઈક વાત રમૂજી રીતે કહેવાય છે. અને તમે સમજી જ ગયા હશો મિત્રો કે હવે આપણે માણીશું ફિલ્મ દોર દો પાંચનું આ રમૂજી ગીત કિશોર કુમારના સ્વરમાં, જેને લખ્યું છે અંજાને અને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને.

0: तूने अभी देखा नहीं, देखा है तो जाना नहीं, जाना है तो माना नहीं, मुझे पहचाना नहीं, दुनिया दीवानी मेरी, मेरे पीछे पीछे भागे किस में है दम, यहाँ ठहरे जो मेरे आगे, मेरे आगे आना नहीं।
1: मित्रों हवे कार्यक्रममां लईए एक नानकडो विराम અને જરૂખામાં જાણી લઈએ અમારા આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા।
2: હમ વિવિધ ભારતી સે બોલ રહે હૈ, અબ સુનિયે હમારે આજ ઓર કલ પ્રસારિત હોને વાલે કાર્યક્રમો કા વિવરણ।

0: अभी आप आज के शेष और कल के मुख्य कार्यक्रमों का विवरण सुन रहे थे।
1: फैंटास्टिक फन फॉर फैमिली 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: मित्रों, આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 એફએમ પર। અને આજે આપણે ગુજરાહુઆ જમાનામાં માણી રહ્યા છીએ રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ નિમિત્તે કેટલાક એવા ફિલ્મી ગીતો જેમાં આંકડા કે સંખ્યાનો સમાવેશ થયો હોય। મિત્રો, વિરામ પહેલાં આપણે 5 સુધીના અંકની વાત કરી અને હવે વાત કરીએ 7ની। હા મિત્રો, આ 7ના અંકને લઈને ઘણા બધા ફિલ્મી ગીતો બન્યા છે, પણ અત્યારે તો માણીએ આ બધા ફિલ્મી ગીતોમાં શિરમોર સમૂહ આ ગીત જે આખે આખી ફિલ્મ 7 ભાઈઓના કથાનક પર આધારિત છે। અને આટલું કહેતાની સાથે જ હવે તમે સમજી જ ગયા હશો મિત્રો કે આપણે માણવાના છીએ સત્તે પે સત્તા ફિલ્મનું આ મસ્તીભર્યું ગીત, જેમાં સ્વર આપ્યો છે આશા ભોંસલે, કિશોર કુમાર, આરડી બર્મન, ભૂપિંદર, સપના ચક્રવર્તી, બાસુ અને સાથીદારોએ। ગીત લખ્યું છે ગુલશન બાવરાએ અને સંગીત આપ્યું છે એસડી બર્મને।

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
2: हाँ, सूरत एफएम।
1: कौन बोलो?
2: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
1: ओके, केवो चले छे आपनो व्यापार?
2: चाले राके बेन, बहु मजा नथी आवती।
1: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
3: सूरत एफएम।
1: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
3: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
4: મિત્રો, નવ દિવસ એમ ભલે કહેવાય, પણ નવના અંકને ખૂબ જ રસપ્રદ અને રોમેન્ટિક રીતે વર્ણવતું આ ખનકતું ગીત તો જ્યારે પણ માણીએ ને ત્યારે એ નવું અને તાજગીભર્યું લાગે। તો માણીએ ઋષિ કપૂર અને શ્રીદેવી અભિનીત ફિલ્મ ચાંદનીનું આ સુપરહિટ ગીત લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં। ગીત લખ્યું છે આનંદ બક્ષીએ અને ખનકતું સંગીત શિવહરિનું છે।

મિત્રો, ગુજરાત હોવા જમાનાની સુરીલી સફર આજે બસ અહીં સુધી જ. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે થોડી જ વારમાં માણી શકશો કાર્યક્રમ જય માલા. સો સ્ટે ટ્યુન્ડ.

0: की सुरीली धड़कन। कुछ ही पलों में फौजी भाई सुनेंगे जयमाला कार्यक्रम।
1: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण मा गुणवत्ता नी नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शाळाओ मा गुणवत्ता युक्त शिक्षण ने वधु सशक्त बनाववामा आवी रह्यु छे। गुणोत्सव शिक्षण मा श्रेष्ठता नी नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरात ना पाया मजबूत बनावतु गुणवत्ता सभर शिक्षण, गुणवत्ता युक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग, गुजरात सरकार।
2: ઓલા ચીમન ની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: विजय श्री प्रोडक्शन के बैनर तले उलझन बनी फिल्म में जिसने किरदार निभाया था जिन कलाकारों ने, उनके नाम है संजीव कुमार, सुलक्षणा पंडित, अशोक कुमार, असरानी, रंजीत, फरीदा जलाल।
1: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़िएचा वाँचे छे मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदीए कह्युं सेशेल्सना तेमना प्रवासथी बन्ने देशनी मित्रता गाढ़ बनशे। यमुना जल परियोजनाना निर्माण अने अमलीकरण माटे हरियाणा अने राजस्थान सरकार वच्चे करार। केन्द्रीय ऊर्जा मंत्री मनोहरलाले नवीनीकरणीय ऊर्जामां देशनुं नेतृत्व करवा बदल गुजरातनी प्रशंसा करी। वडोदरानी वायब्रंट गुजरात प्रादेशिक परिषदमां मध्य गुजरात माटे 7,092 करोड़ रूपियाना रोकाण करार थया। होर्मुज सामुद्र दुनीना नियंत्रण अने दरियाई व्यवस्थापन अंगे नवी रचायेली संयुक्त होर्मुज समितिनी प्रथम बैठक मस्कतमां योजाई। अने भारतनी अंडर 19 खेलाड़ियोनी टीमे एशियन यूथ चैम्पियनशीपना क्वार्टर फाइनलमां होंगकोंगने हराव्युं। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं कि सेशेल्सनो તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશેલ્સ મિત્રતા ગાઢ બનશે। સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે। આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે। પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી। તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી। બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી।
2: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही। इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की। दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई। साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया। यात्रा के दौरान यूपीआई, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता ज्ञापनों का आदान प्रदान हुआ। इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन्स से भी सम्मानित किया गया। यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है। इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने। विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: હરિયાણા અને રાજસ્થાન સરકારે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ કરારથી બંને રાજ્યમાં અંદાજે 3 દાયકાથી ચાલતી આવતી જળ સમસ્યાનું નિવારણ થયું છે। તેમણે કહ્યું, આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને 3 ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે। દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે।
3: इस परियोजना के अंतर्गत हथनी कुंड बैराज से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चुरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकता की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी।
1: ગુજરાતના વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો। આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી।
4: रीजनल कॉन्फ्रेंस केवल वाइब्रेंट गुजरात ग्लोबल समिट की तैयारी ही नहीं है, बल्कि ये एक ऐसी शासन व्यवस्था का उदाहरण है जो सुनती भी है, संवाद करती है, परिणाम देती है और उद्योगों, एमएसएमई, स्टार्टअप्स और स्थानीय उद्यमियों के साथ सीधे सीधे संवाद, और गुजरात सरकार ये सुनिश्चित भी कर रही है कि पॉलिसी मेकिंग अधिक सहभागी हो, इम्प्लीमेंटेशन अधिक तेज हो और विकास लाभ राज्य के हर क्षेत्र तक पहुंचे। मुझे विश्वास है कि इस प्रकार के संवादों के माध्यम से विचार, साझेदारियां और निवेश के अवसर जनवरी 2027 में होने वाले गांधीनगर में वाइब्रेंट गुजरात ग्लोबल समिट का उसको और अधिक सफल बनाने का एक कारण बनेंगे।
1: वाइब्रंट गुजरात प्रादेशिक परिषद में आज मध्य गुजरात माटे 7,092 करोड़ रूपयाना रोकाण करार थया हता। तेना थकी गुजरात में 1,210 थी वधु नवी रोजगारीनुं सर्जन थशे। मुख्य रोकाणों में जीएसएफसी द्वारा पेट्रोल रसायणना विस्तरण माटे 4,475 करोड़ अने पॉलीकेब इंडिया द्वारा इजनेरी परियोजना माटे 2,000 करोड़ रूपयाना रोकाणनो समावेश थाय छे। आ उपरांत सूक्ष्म, लघु अने मध्यम उद्योग, एमएसएमई क्षेत्र, डिजिटल विस्तार अने कृत्रिम बुद्धिमत्ता एआई ने वेग आपवा आईआईटी गांधीनगर अने आईबीएम इंडिया जेवी संस्थाओ साथे व्यूहात्मक भागीदारी करवामां आवी। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા। એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષને, લેફ્ટનન્ટ જનરલ વિકાસ રોહેલા, લેફ્ટનન્ટ જનરલ હરવિંદર સિંહ વંદ્રા અને લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પાલસિંહને અતિ વિશિષ્ટ સેવાચંદ્રકથી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પુરસ્કાર સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર બહાદુરીના કાર્યોને માન્યતા આપવા માટે અપાય છે। અખાતી ક્ષેત્રમાં તણાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ ગઈ। ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાદી અને ઓમાનના વિદેશ રાજ્યમંત્રી અબ્દુલ અઝીઝ અલ હિનાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ગરીબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું। ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે, જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો। આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે। ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1 હરાવ્યું। બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતથી ટીમને ઓછામાં ઓછો 1 કાંસ્યચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે। ભારતીય ટીમ હવે સેમીફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે। બીજી તરફ ભારતીય અંડર 19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3 પરાજય થયો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે। યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર। કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી। વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા। હોર્મુઝ સમુદ્ર દુનિયાના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
1: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण मा गुणवत्ता नी नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान, नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शालाओं मा गुणवत्ता युक्त शिक्षण ने वधु सशक्त बनाववामां आवी रह्यु छे। गुणोत्सव शिक्षण मा श्रेष्ठता नी नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरात ना पाया मजबूत बनावतो गुणवत्ता सभर शिक्षण, गुणवत्ता युक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग, गुजरात सरकार।
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 GIDCની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
1: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી VGRC યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 VGRCમાં 9,499 MOU દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી.
2: હમને સેન્ટ્રલ ગુજરાત ઇકોનોમિક માસ્ટર પ્લાન બનાયા હૈ. અગલે 20 સાલો કા બ્લુપ્રિન્ટ પૂરી તરહ સે તૈયાર હો ચુકા હૈ. હમ છોટા ઉદયપુર કો ઇન્ડિયાઝ નેક્સ્ટ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ બનાને કે લીએ આગે બઢ રહે હૈ. વડોદરા કો દેશ કા સબસે બડા બ્લુ ઇકોનોમી હબ બનાને કે લીએ આગે બઢ રહે હૈ.
0: આ પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરારો કરાયા, જેનાથી રાજ્યમાં 1,200થી વધુ નવી રોજગારીની તક ઉભી થશે. મુખ્ય રોકાણોમાં GSFC દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4,475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત MSME ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને AIને વેગ આપવા માટે IIT ગાંધીનગર અને IBM ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી GIDCની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઔદ્યોગિક વસાહતો કાર્યરત થશે, જેમાં ખેડાના મહીજ, સરખેજ, અંગાડી અને મહીસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઉંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી GIDC બનશે. ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે સકારાત્મક ચર્ચા વિચારણા અને અનુભવોનું આદાન પ્રદાન કરાયું. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ સમિતિ જનતાના અવાજને સીધો જ વિધાનસભા સુધી પહોંચાડવાનું અને નાગરિકોની સમસ્યાઓ તેમજ ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે નક્કર પગલાં ઉઠાવવાનું સશક્ત માધ્યમ છે. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં આરોપીઓ ફોરેક્સ ટ્રેડિંગમાં નફો કમાવવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ચલાવતા હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી તેમની પાસેથી આશરે 2,30,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી. અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાથી અષાઢી બીજની ઉજવણીના વિવિધ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજી મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરા સુધી જય રણછોડના નાદ સાથે યાત્રાની શરૂઆત થઈ હતી. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો દ્વારા બોટ મારફતે નદી વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડોપચાર પૂજાવિધિ સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભગવાનનો જળાભિષેક કર્યો હતો. પાટણના આનંદ સરોવર

0: નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભવ્ય જળયાત્રા નીકળી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી. સુરત જિલ્લાની શાળાઓ માટે ચોમાસા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તોડી પાડવામાં આવે. ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત ઘરે ન પહોંચે ત્યાં સુધી દરેક શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે. આ ઉપરાંત નિયમિત સફાઈ અને ગટર લાઇનની ચકાસણી તેમજ શાળા પરિસરમાં જોખમી વૃક્ષો દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું.
1: શાળાની અંદર કોઈ પણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો MCB સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. જો વધુ વરસાદ પડે એવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આજે રાજકોટ શહેરમાં 196,200 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે 148,000 જ્યારે બોટાદ જિલ્લામાં 89,034 બાળકોના લક્ષ્યાંક સામે 77,253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और 1-2 स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग 1-2 स्थानों में. 3rd से 5th जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल 1-2 स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली इसके लिए दिया गया है.
0: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઉટલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લેટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે, જેમાં 5-17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 GIDCની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આજે સાંજે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર.

આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. રાત્રિના 11 વાગ્યાને 10 મિનિટ થઈ છે. સમય છે અમારી આજની આ પ્રસારણ સભાના સમાપનનો. આવતીકાલે સવારે ફરી મળીશું. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.